લઠ પાર્યો મઠ પાર્યો આખા તાનું તાનું મનમાં મળે રાખે તો છું કરડો માછાનું હે પાર્યો ભૂતું કહે.